0: Bismillah ar-Rahman ar-Rahim. Alhamdulillah Rabbil Alameen. Wassalatu wassalamu ala Sayyidina wa Nabiyyina Muhammad wa Ahli Baytihi al-Tayyibin al-Tahirin.
1: Allahumma salli ala Muhammad wa Ali Muhammad.
0: Marawadilo bhaiyo, assalamu alaikum wa rahmatullahi wa barakatuh.
1: Wa alaikum salam wa rahmatullahi wa ta'ala wa barakatuh.
0: Adil qadmu jamaino che atris divas. અને દિલહજના પહેલા 10 દિવસ અમે અમાલ જે છે મગરિબ ને ઈશાની વચમાં દિલહજના દિવસોમાં વવાઅદના મૂસા 30 લૈલા ઈ 30 લૈલા એટલે આ 30 દિવસ દિલકાદના વવાઅદના મૂસા 30 લૈલા વઅતમમનાહા બિઅશર પછી 10 દિવસ ખુદા કહે છે મે વધાયરા તો ઈ દિલહજના 10 દિવસ તો આ નબી મૂસાના દિવસો કહેવાય દિલકાદનો જે મહિનો છે આ 30 દિવસ અને બહુ જ સ્પિરિચ્યુઅલ દિવસો છે અને ઓલામાં કહે છે કે તમે આ મહિનાને તમે લાઇટલી નહીં લ્યો પણ નબી મૂસા પાસેથી ઘણું જાણવાનું છે કુરાનના હીરો કહેવાય નબી મૂસા સૌથી વધારે બયાન નબી મૂસાનું છે કુરાનનું તો નબી મૂસાના સ્ટોરીમાં કે જ્યારે ફિરઔન પાસેથી ભાગી જાય છે મદિયન જાય છે મદિયન જ્યારે પહોંચે છે નબી શુએબને મળવા પહેલાં એ એક બાજુ પહોંચે છે જ્યાં માણસો પોતાના બકરીઓને પાણી પીરાવતા હતા પછી સાઈડમાં બે જવાન છોકરીઓ હતા જે લોકો પાસે પણ બકરાઓ હતા પણ કારણ કે ભાઈ માણસો હતા તો આ બે બાઈઓ પોતાના બકરીઓને પાણી નહીં પીરાવી શકતા હતા તો નબી મૂસા અલકાને જોઈ છે અને મદદ કરવા નીકળે છે આ કરી લે છે પછી શેડમાં બેસે છે જ્યારે બકરીઓને પાણી પીરાવી લે છે આ બે બાયોના બકરીઓ પછી નબી મૂસા શેડમાં બેસે છે હવે ભૂખ્યા પણ હતા નબી મૂસા યુ વોઝ ઓલ્સો બેચલર ત્યારે શાદી ના થયું હતું તો કુરાન બહુ ફાઇન રીતે બયાન કરે છે સુરે કસસમાં એ કહે છે ફસકા લહુમ અઉઝ બિલ્લાહ મિન શૈતાનિર રજીમ ફસકા લહુમા થુમ્મા તવલ્લા ઇલા ઝિલ સો હી વોટર ધેર ફ્લોક ફોર ધેમ બકરીઓને જ્યારે પાણી પીરાવી લીધા પછી દેન હી વિડ્રુ ટુવર્ઝ ધ શેડ મિન ઓફ ધિલ ફકાલા હવે ખુદા પાસે દુઆ કરે છે હવે ઇઝીલી કોઈ માણસ સારું કામ કર્યું હોય ઇઝીલી ખુદાને કહેશે ખુદા આ બે છોકરીઓ જે હતા મજબૂર હતા હું લોકોને હેલ્પ કર્યો સો ધીસ ઇઝ ટુ માય ક્રેડિટ હું કાંઈ સારું કામ કર્યું છે એના બદલામાં તમે મને કાંઈ આપો આઈ એમ હંગ્રી તમે મને ખાવાનું આપો સ્પેસિફિકલી નબી મૂસા પૂછા કરી શકો છો ખુદાને તમે મને ખાવાનું આપો મને ભૂખ લાગી છે પણ નબી મૂસાને તમે દુઆ જો કે છે રબ્બી ઇન્ની લિમા અનઝલતા ઇલૈય મિન ખૈરિન ફકીર એ સ્પેસિફિકલી નથી માંગતા ખુદાને કહે છે કે જે તમે ખૈર નાઝિલ કર્યા છો એની વાસ્તે હું ફકીર છું વોટ એવર ખૈર જે ખુદા નાઝિલ કરે છે ખૈર હોય છે તો એ કહે છે આઈ એમ ઇન નીડ ઓફ એની ગુડ દેટ યુ મે સે સેન્ડ ડાઉન ટુ મી એ સ્પેસિફિકલી ખુદાને નથી માંગતું સો હી ઇઝ નોટ લિમિટેડ હિઝ ઓપ્શન્સ જોયું આ મેં નબી મૂસા પાસેથી શીખવાનું છે એ જે સારું કામ કર્યા હતા એ ભૂલી ગયા એનું નજર ખુદા ઉપર છે કે ખુદા તમે જે મોકલાવો છો બહુ ઘણું છે અને એ ઘણા જે તમે મોકલાવો છો એનો હું ફકીર છું આ બહુ જ મોટું લેસન છે અમારી વાસ્તે તો ઝેન માઇથોલોજીમાં આ ઘણી વખત આ સ્ટોરી મળે છે એ કહે છે એક બહુ જ તમે કદાચ સાંભળી રહ્યા છો એક બહુ જ વાઇઝ માણસ હતો હકીમ માણસ હતો માણસો એની પાસે આવતા હતા એડવાઇસ લેવા અને બહુ જ સારો એડવાઇસ આપતો હતો એક દિવસ એ જમાનાનો આલિમ જે છે એ આવે છે આ હકીમ પાસે આ વાઇઝ બેન પાસે એ કહે છે હું સાંભળ્યો છું તમે વાઇઝ માણસ છો તમે એડવાઇસ આપો છો તમે મને પણ એડવાઇસ આપો તો આ હકીમ માણસ છે એ ચાલુ કરે છે ને એડવાઇસ આપવાનું પણ સામે માણસ એટલો ઇલ્મવારો હતો કે આ થોડોક એક બે શબ્દ હકીમ માણસ બોલે તો ઓલો એને ઇન્ટરપ્ટ કરે કે હા આ મને ખબર છે ઓલો હકીમ માણસ થોડું કંઈ

बोले बोलो आली मैंने इंटरप्ट करें तो थोड़ी बार पछी आज हकीम तो ये कहे चलो मैं चाय पिए चाय पीसो तमें तो आलिम के हाँ तो जाए से चाय लेवा ने बोला मानस ने कप आपे से बोला आलिम ने कप आपे से पछी एना कप में चाय नाखे से साव कप भरी नाखे छे ने चाय ढोरावा मांडे छे जमीन ऊपर चाय ढोरानो ઓલા આલિમના કપડા ઉપર ચાય ઢોરાનો થોડો આલિમ હવે હાકીમને પૂછા કરે કે તું શું કરે છે તો કે તારી જે હાલત છે ને આ કપની જેમ છે તું ભરેલો છે તારામાં કાંઈ વધારે ઘડશે નહીં જે ઘડશે એ બધું નીચે ઢોરાઈ જશે સો કમ ટુ મી વિથ એન એમ્પ્ટી કપ આ નબી મૂસાનો એટીટ્યુડ છે ખુદા પાસે જ્યારે જાઓ પોતાને લિમિટ નહીં કરો આસ્ક એઝ મચ એઝ ગોડ હેઝ સેન્ટ જેટલું છે એના ઉપર તમે લિમિટ નહીં નાખો હવે આ પ્રોબ્લેમ ખાલી આ સ્કોલરનું ના હતું અમારા બધાનો પ્રોબ્લેમ છે જ્યારે અમે ખુદા પાસે જઈ છે ત્યારે અમે પોતાની લિમિટ કરી છે ખુદા તમે આ જ આપો મને ખાલી બચ્ચા આપો મને ખાલી ઇલ્મ આપો નબી મૂસા પાસેથી શું શીખવાનું છે રબ્બી લિમા અન્ઝલતા અલૈયા મિન ખૈરિન ફકીર એ બધા જેટલું ખેર છે એમાંથી મને આપો જે મારી વાસ્તે સારું છે નિખાસ સહજના દિવસો ગઈકાલે સૈયદ આદિલ જે જુમાના ખુતબામાં પહેલા ઘણા શબ્દ હું પ્લાન કર્યો હતો કે હું બોલીશ બાકી ઘણા શબ્દ સૈયદ બોલી નાખ્યા પણ રિપીટ કરવામાં કંઈ વાંધો નથી કદાચ ભાષા જુદો છે તો કદાચ એનું અસર પણ જુદો હશે ઇન્શાઅલ્લાહ તો ખાસ સહજના દિવસોમાં સૈયદ પણ ગઈકાલે બોલ્યા કે ગો દેર વિથ એન એમ્પ્ટી કપ હજમાં હવે હજમાં રેનેસન્સ જે હતું 17th century એમાં ઘણા ચેન્જીસ આવ્યા એક મોટામાં મોટું ચેન્જ એ હતું કે રેશનલાઇઝેશન ઓફ સાયન્ટિફિક ડિસ્કવરી તે દરમિયાન સુધી રેનેસન્સ પહેલાં ચર્ચનું બહુ જ માન હતું જે ચર્ચ બોલે એ બરાબર જે રિલિજિયસ સ્કોલર્સ બોલે એ બરાબર આ રેનેસન્સ આવ્યા પછી એ કહે કે ના હવે જે સાયન્સ કહે એ બરાબર આ જે રિલિજન કહે છે દેટ ઇઝ સેકન્ડરી ગીવ અસ અ સાયન્ટિફિક પ્રૂફ ફોર એવરીથિંગ તો અમારું એજ્યુકેશન જે છે હમણાં સ્કૂલોમાં અમે જાય છે બધી બાજુ જ શીખવાડવામાં આવે છે એવરીથિંગ ઇઝ બેઝડ ઓન સાયન્સ ઇફ સી સમથિંગ દેટ યુ કાન સી ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ સો સાયન્ટિફિક બેઝિસ ફોર એવરીથિંગ હવે તો આ બેગેજ અમે બધા લઈને ફરે છે બધા જે અમારા સેક્યુલર એજ્યુકેશનમાં પાસ થયા છે વી ઓલ હેવ ધીસ બેગેજ કે સાયન્સ ઇઝ સુપ્રીમ તો હવે હું હજ જાઉં મારું આ વખતે હું નથી જતો હજ બગ જે લોકો હજ જાય છે હાજી હોય હી ગોઝ ફોર હજ ને આ બેગેજ લઈને જાય હી ગોઝ એઝ અ સાયન્ટિસ્ટ એઝ અ ડૉક્ટર એઝ અ પ્રોફેસર પોતપોતાના ફિલ્ડમાં આલિમ હશે ઇતિહાસ પહોંચે પછી એને કહેવામાં આવે કે તારા જ્યાં દુનિયાવી કપડાં છે તો ઉતાર જસ્ટ વેર ટુ પીસીસ ઓફ ક્લોથ ખાલી એ નહીં પણ હવે તું જા મસ્જિદુલ હરામમાં એક બ્લેક એક બિલ્ડિંગ છે સ્ક્વેર બિલ્ડિંગ છે કાંઈ છે નહીં એના ઉપર કાળું કપડું છે એની વખત એનું તું 7 goal ફર પછી 2 પહાડ છે એની વચમાં તું દોર 7 વખત ખાલી એ નહીં પછી તું જા ડેઝર્ટમાં અને અડધા દિવસ વાસ્તે બેસ ગરમીમાં પીક ઝોહરથી લઈને મગરબ સુધી તું ડેઝર્ટમાં બેસ પછી રાતના તું નીકળ રસ્તામાં તને પથરા મળશે થોડાક પથરા ઉપર પછી તું જા મીના અને ત્યાં તને 3 pillars દેખાશે ત્યાં તું માર એમ લેખાશે જાણે કે તું શેતાનને માર્યો હવે કોઈ બારેથી જોતું હોય આ એ લાગે આ શું છે ને ઘણી વખત આ પ્રોફેસર પણ જ્યાંથી આવ્યો છે ત્યાં બધી ચીજનું સાયન્ટિફિક બેઝિસ હવે આ આ શું છે ગોલ ગોલ ફરવાનું શેતાનને મારવાનું 2 પહાડની વચમાં એઇમલેસલી ભાગવાનું વોટ ઇઝ ઇટ અને બેસ્ટ પાર્ટ એ છે કે સુન્નત નથી વાજિબ છે નો બડી હેઝ એન ઓપ્શન યુ હેવ ટુ ડૂ ઇટ ખાલી એ નહીં પણ એની સાથે કહેવાનું લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક

So, however, it looks like God is emptying us by force. Khuda kaise ki char tumhe mari paase aao, don't come bargaining with me. Mai sath tumhe bargain nahi karu. Come with an empty slate, come with an empty cup. પણ ઇન્સાન એવો છે કે સમજતો નથી. તો હજમાં ગોડ ઇઝ ફોર્સફુલી એમ્પ્ટીંગ અસ, તારા કપરા ઉતાર ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી પણ પોતાને ખાલી કરવાની જરૂર છે. તો જ્યારે ખુદા પાસે જાય, રબ્બી લિમા અન્ઝલતા અલૈય મિન ખૈરિન ફકીર, ધીસ ધ એટિટ્યુડ ધેટ વી શુડ ગો વિથ. તો શેખ મોહમ્મદ અલી શુમાલી, ખુદાના ઇલ્મમાં વધારે કરે ઇન્શાઅલ્લાહ, એક ફોકલોર ઇન્સ્ટિટ્યૂટ છે જે ઇન્ટરફેથ કોમ્યુનિટી છે ને એમાં એ બહુ જ એક્ટિવ છે. તો એ યુકેમાં એક લેક્ચર આપ્યા હતા ને એનું ટેક્સ્ટ મને હાથમાં આવ્યો. આર્ટિકલનું નામ છે હાઉ ટુ એમ્પ્ટી યોર સેલ્ફ. આમ કહે છે કે ખુદાની સામે જ્યારે જાઓ, યુ શુડ એમ્પ્ટી યોર સેલ્ફ. સો હાઉ ડુ યુ એમ્પ્ટી યોર સેલ્ફ? તો એ કહે છે કે મારો જે ખુદા સાથે રિશ્તો છે, અમે હંમેશા ખુદા સાથે જ્યારે વાત કરીએ ત્યારે અમે એમ સમજીએ કે અમે ખુદા સાથે પાર્ટનર છે, કે ખુદા અમે 10% કરશું, તમે 90% કરો, કે ખુદા એ સારું જ અમે એમ સમજે. તો પણ ઘણી વખત અમે અમારા અમાલ ઉપર એટલું બધું ભરોસો હોય છે કે અમે ખુદાને કહીએ છીએ, ખુદા અમે 60% કરી લીધા, હવે તમે 40% પતાવો. અમે આખી રાત લૈલતુલ કદરમાં જાય ગયા, એ ખુદા હવે જે તમે પ્રોમિસ કર્યા છો એ તમે આપો. $5,000 મારા પ્રેશિયસ સેવિંગ્સમાંથી હું કાઢી હું તમારી પાસે આવ્યો છું હજ કરવા, એટલે હું મારો ભાગ કરી લીધો, હવે તમારો ભાગ કરો. એ કે ઘણી વખત એમ થાય જ્યારે ખુદા સાથે તમે બાર્ગેન કરો, યુ આર લિમિટિંગ યોર સેલ્ફ. જો તમે એ એટીટ્યુડ સાથે ખુદા પાસે જશો કે હું 60% કરી લીધો, તમે 40% કરો, તો કે યુ ઓન્લી ગેટ 40% ફ્રોમ ગોડ. ખુદા તમે ખાલી 40% આપશે. પણ આ બધું કરવા પછી શેખ શુમાલી કહે છે કે તારું ઇજ્જત શું છે? યુ આર લાઈક અ શેડો ઓફ ગોડ. શેડો હોય, પોતાનો છાયો હોય. આજે છાયોમાં જો શક્તિ હોત બોલવાનું, હું ઊભો હોઉં, સામે મારું છાયો હોય, છાયો મારી સાથે બાર્ગેન કરે કે તું જે ખાય છે એ મને આપ થોડુંક, અમે કહેશું તું ખાલી મારો છાયો છે, યુ જસ્ટ માય શેડો, યુ ડોન્ટ હેવ અ રાઇટ ટુ બાર્ગેન વિથ મી. હું જો ના હોત તો તું ના હોત આજે, અમે એમ કહેશું. સો ખુદા સાથે એ જ રિશ્તો છે અમારો, વી આર જસ્ટ અ શેડો ઓફ ગોડ. તો અમારું શું છે ખુદાની સામે કે એમની સાથે બાર્ગેન કરે કે ખુદા અમે 10% કર્યા ને અમે 20% કર્યા ને તમે બાકીનું પતાવો. ગો ટુ ગોડ વિથ એન એમ્પ્ટી સ્લેટ, આ શેખ શુમાલીનું આર્ગ્યુમેન્ટ છે. પછી એક્ઝામ્પલ આપે છે કે તમે કોઈ ટીચર પાસે જાઓ ને તમે કહો મને ખાલી મેથ્સ શીખાડ, કે તમારા મગજમાં એ જ હોય કે આ ટીચરને ખાલી મેથ્સ આવરે છે, તો તમે ખાલી એની પાસે મેથ્સ શીખશો, બાકી તમે ખબર નથી કે બીજું શું આવરે છે એને. જો તમે એની પાસે એ એટીટ્યુડથી જશો કે ના આ ટીચર પાસે ઘણું ઇલ્મ છે, તો જે ઇલ્મ છે એનો ફાયદો તમે મળશે. તો ખુદા સાથે રિશ્તો કેવી રીતે હોવું જોઈએ? હાઉ શુડ અવર રિલેશનશીપ બી વિથ ગોડ? તો આયતુલ્લાહ ખામેની એના જે દરસ ખારિજના જે ક્લાસીસ હોય છે ઉલામા સાથે, એનું એક ટ્રેડિશન છે કે એ ક્લાસ ચાલુ કરવા પહેલાં એક નાનકડું હદીફ બયાન કરશે અને એનું ઇન્ટરપ્રિટેશન આપશે, એનું કોમેન્ટ્રી આપશે. તો આ બહુ જ ફાઇન હદીફ હતું, આઈમા પાસેથી નેરેટ કરે છે આયતુલ્લાહ ખામેની. એ કહે છે દુનિયામાં સર્ટન્ટીઝ છે ને અનસર્ટન્ટીઝ છે. આજે મારી પાસે બેંકમાં $5,000 હોય, મારું પોતાનું મકાન હોય, મારી પોતાની ક્લિનિક હોય, મારી ગાડી હોય, ધીઝ આર ઓલ સર્ટન્ટીઝ ઇન લાઈફ. અનસર્ટન્ટી શું છે? બીમારી છે, મોત છે, અને બીજી કેટલી બધી અનસર્ટન્ટીઝ આસપાસ. તો આયતુલ્લાહ ખામેની આ હદીસમાં નકલ કરે છે, કહે છે ઇમામે કહે છે કે ઇન લાઈફ હેવ મોર ફેઇથ ઓન યોર અનસર્ટન્ટીઝ ધેન યોર સર્ટન્ટીઝ. અમે અમારા ઘરો અને પૈસા ઉપર બહુ જ વધારે ભરોસો હોય છે. અમારા ઇમામે કહે છે હેવ મોર ફેઇથ ઓન યોર અનસર્ટન્ટીઝ ધેન યોર સર્ટન્ટીઝ. પછી એક્ઝામ્પલ આપે છે કે નબી મૂસા, પાછું નબી મૂસાનું એક્ઝામ્પલ કે છે નબી મૂસા જ્યારે એની ફેમિલી

મારી સાથે પાછું ઇજિપ્ત જતા હતા. અંધારી રાત, ઠંડી હતું, એની વાઇફ એક્સપેક્ટ કરતી હતી, શી વોઝ એક્સપેક્ટિંગ. બહુ જ ઠંડી, પછી દૂરથી નબી મૂસાને આગ દેખાઈ છે. તેની ફેમિલીને શું કહે છે કે તમે અહીંયા ખોબરો, હું આગ તરફ જાઉં છું, મે બી આઈ બ્રિંગ યુ ધ ફાયર, આઈ બ્રિંગ યુ સમ ન્યૂઝ, સમ ગાઈડન્સ. નબી મૂસાને ખબર ના હતું એનાથી કે બસ કોઈ આગ બહેરું હશે તો કદાચ એ ગરમીનો ફાયદો અમે લેશું, કાં તો એ મને રસ્તો બતાડશે અંધારી રાતમાં. ત્યાં પહોંચીને શું મળે છે નબી મૂસાને? નબી મૂસાને નબુવત મળે છે, હી ગેટ્સ પ્રોફેટહુડ. મેજિશિયન્સ જે હતા નબી મૂસાના, નબી મૂસાની જ્યારે સામે આવે છે એલાકાના પોતાના મેજિક સાથે, એલાકાનું નિયત શું હતું, એલાકાનું ઈચ્છા શું હતું કે અમે ફિરઔનને ખુશ કરશું. પણ સામેથી શું મળ્યું એલાકાને? શહાદત મળ્યું. નબી મૂસા ઉપર ઈમાન લાવે છે અને શહાદત. સો દે એક્સપેક્ટિંગ સમથિંગ એલ્સ વિચ વોઝ સર્ટન, અને અનસર્ટનથી સામેથી આવ્યું. બિલકીસ નબી સુલેમાનના વખતમાં, એ આવે છે ખાલી નબી સુલેમાનનું મુલ્ક જોવા, પણ સામે તેને શું મળ્યું? શી બિકેમ ધ વાઇફ ઓફ ધ પ્રોફેટ. સો હેવ મોર ફેઇથ ઓન ધી અનસર્ટનટીઝ દેન ધ સર્ટનટીઝ. ખુદા સામે જાઓ કે ખુદા અમારી પાસે બધું છે, બધું તમારું છે, પણ તમારી પાસે ખેર વધારે છે. આ નબી મૂસા પાસેથી શીખવાનું છે. આ પનાહિયા પણ બહુ જ ફાઇન રીતે બયાન કરે છે. લૈલતુલ કદરમાં એ કહે છે કે જ્યારે તમે આમાલ કરવા જશો મસ્જિદમાં, ત્યારે બીજા હોય છે જે સરખી નામ તૈયારી કર્યા હોય છે, પ્રિપરેશન કર્યા હોય છે, પોતાના કિતાબો લઈને આવ્યા હોય, સાફ સુથરા કપડાં, અને એ લોકોના પ્રિપરેશન ઉપર બહુ જ ભરોસો હોય એ લોકોને કે ખુદા હું 21 રોજા રાખી લીધો છું, હવે તમારી સામે આવ્યો છું. લોટ ઓફ પ્રિપરેશન, ને ગુસલ કર્યા હોય, ને સદકાએ આપ્યા હોય, અને એના ઉપર બહુ જ ભરોસો હોય એ લોકોને. ને બીજી બાજુ મસ્જિદના કોર્નરમાં એક માણસ બેઠો હોય જે એક જ દિવસ મસ્જિદમાં આવ્યો છે, આખું વરસ મસ્જિદમાં ના આવ્યો, પણ હવે સાંભળ્યું કે લૈલતુલ કદર છે તો એ આવીને ખૂનામાં બેઠો છે. અને એ બધા માણસોને જોઈને એના મગજમાં આવે છે કે આ બધા માણસો આટલું બધું કર્યા છે તૈયારી, હું કાંઈ નથી કર્યો. પણ એ નિયતથી ખુદા પાસે જાય છે, ખુદા એલાકા બધા તૈયારી કર્યા છે, હું કાંઈ તૈયારી નથી કર્યો, તો તમે મને આપો. વોટ એવર લિટલ આઈ ડિઝર્વ યુ ગિવ મી. આખા પનાહિયાન કહે છે કે જો હું મસ્જિદમાં જાઉં તો હું જઈને એની બાજુમાં બેસીશ, કારણ કે હી ઇઝ કમ વિથ એન એમ્પ્ટી પ્લેટ. એ કાંઈ ખુદા સાથે બાર્ગેન કરવા નથી આવ્યો, હી ઇઝ કમ વિથ એન એમ્પ્ટી પ્લેટ. એ ખુદા હું કાંઈ નથી કર્યો, આઈ હેવ નોટ ડન એનીથિંગ, તો તમે મને આપો જે તમે જે હું લાયક છું. વોટ એવર આઈ ડિઝર્વ યુ ગિવ મી. આખા પનાહિયાન કહે છે કે મસ્જિદમાં ઓલો જે તૈયારી કર્યો છે એની સાથે નહીં બેસો, પણ જે માણસ તૈયારી વગર આવ્યો છે, જે સાવ ડેસ્પરેટ છે, એ એટીટ્યુડ સાથે તમે ઘરો મસ્જિદમાં. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ જે દુઆ જે છે મસ્જિદમાં ગરવા પહેલાં જે તમે જોશો, બહુ જ ફાઇન દુઆ છે. એનું મકસદ એ જ છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, બિસ્મિલ્લાહ વબિલ્લાહિ વમિન અલ્લાહિ વખૈર અસ્માઈ કુલ્લિહા લિલ્લાહ તવક્કલતુ અલલ્લાહ વલા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ. એ અમે પ્રિપેર કરે છે. મસ્જિદમાં તમે જે લઈને આવ્યો, તમારો પૈસો હોય, તમારો ઇલ્મ હોય, તમારા બચ્ચા હોય, તમારા સારા કામ હોય, મસ્જિદમાં ગરવા પહેલાં તમે બધું એમ્પ્ટી કરી નાખો છો. ખુદાને કહેવું છે લા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ, જે છે એ બધું તમારું છે, હું કાંઈ નથી કહેવું. આઈ એમ કમિંગ ટુ ધ મોસ્ક વિથ એન એમ્પ્ટી સ્લેટ. દેટ શુડ બી ધ સ્પિરિટ ઓફ ઇબાદત. તો આ થયું ખુદા સાથે રિશ્તો. યુ શુડ એમ્પ્ટી યોર સેલ્ફ બિફોર મીટિંગ ગોડ. પણ શેખ શુમાલી આગળ જઈને કહે છે કે ખાલી ખુદા સાથે નહીં પણ માણસો સાથે પણ જ્યારે તમે મળો ત્યારે એમ્પ્ટી યોર સેલ્ફ. ડોન્ટ કમ વિથ પ્રેજ્યુડિસ, ડોન્ટ જજ પીપલ. આ બહુ જ મુશ્કેલ છે. તમે કોઈ માણસને મળો, તરત જ એક એટીટ્યૂડ આવશે કે આ માણસ બરાબર નથી, આ માણસ આબિદ નથી, આ માણસ બહુ પૈસાવાળો છે, આનામાં ઈમાન ઓછું છે. પછી માણસ જે એ બોલશે એનું અસર ઓછું થઈ જાય છે. તો કે જ્યારે પણ તમે માણસોને મળો, યુ મીટ એમ એઝ ઇફ યુ મીટિંગ એમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો લખવાનું તમે મેક્સિમમ ફાયદો મળશે. ખાલી એ નહીં પણ જ્યારે તમે તમારી સાથે વાત કરતા હોય, ડોન્ટ ઇન્ટરપ્ટ ધેમ, ગીવ ધેમ અ ચાન્સ ટુ સ્પીક. શેખ કહે છે

0: કે તમે લખાને મોકો આપો કે લખા બોલે. સો યુ શુડ બી લાઇક એન એમ્પ્ટી સ્લેટ. બહુ ફાઇન એક્ઝામ્પલ કહે છે કે બી લાઇક અ મિરર. અરીસોની સામે જ્યારે મેં ઊભા રહી છે, અરીસો કાંઈ નથી બોલતો, જે સામે છે એ બતાવે છે. તો બી લાઇક અ મિરર ઇન ફ્રન્ટ ઓફ પીપલ, મચ ઇઝીલી સેડ ધેન ડન. તો આ બે ચીજ જે છે, એમ્પ્ટીંગ યોર સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ ગોડ, જે લોકો હુજ્જાજ છે ઇન્શાઅલ્લાહ, આ બે ચીજ ખુદા પાસે તમે જાઓ છો, એમ્પ્ટી યોર સેલ્ફ બિફોર યુ ગો. એક બીજું, તમારી સાથે બીજા 2 મિલિયન હુજ્જાજ હશે, 2 કે 3 મિલિયન હુજ્જાજ હશે. જ્યારે હુજ્જાજને મળો, બેશક 2 મિલિયન માણસોને નહીં મળી શકું, પણ જે થોડા માણસોને મળશો, ગો વિથ એન એમ્પ્ટી સ્લેટ, એમ્પ્ટી યોર સેલ્ફ, તો એ માણસોનો તમે મેક્સિમમ ફાયદો મળશે. ખુદા જે લોકોને હજ નસીબ નથી કર્યા, આ વર્ષે ઇન્શાઅલ્લાહ, આવતા વર્ષે નસીબ કરશે ઇન્શાઅલ્લાહ. પણ આ એક એટીટ્યૂડ છે ખાલી હુજ્જાજ વસ્તીની, પણ જે લોકો પાછળ બેઠા છે મસ્જિદમાં ઘરો આપેલા, કોઈ પણ ઈબાદત ખુદા સાથે જ્યારે વર્તાવો હોય, ઓલવેઝ થિંક ઓફ યોર સેલ્ફ એઝ નથિંગ, યુ આર જસ્ટ અ શેડો ઓફ ગોડ. પોતાનું અમાલનું બેગેજ લઈને તમે ખુદા પાસે નહીં જોઈ કે ખુદા હું આ કર્યો છું તો તમે સામેથી મને આ આપો. ખુદાને એમ કહ્યું કે ખુદા હું જે કર્યો છું કાંઈ નથી, એ બધું તમારું છે. રબ્બી લીમા અંઝલતા અલૈય મિન ખૈરિન ફખીર, આ નબી મૂસા પાસેથી શીખવાનું છે. ખુદાને તૌફીક આપે કે આ ટીચિંગ્સ ઉપર અમે અમલ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.
1: In the past year, our dear people have experienced 3 military and security wars. The first war was the June War, when the Zionist enemy, with the special help of the United States, martyred some of the country's best commanders and prominent scientists, and subsequently about 1,000 of our fellow citizens. The enemy thought that after a day or two, it would be the people who would overthrow the Islamic system. But with the vigilance of you, the people, the unparalleled bravery of Islam's fighters, and the many sacrifices, the indications of desperation and destitution soon appeared in the Zionist enemy, to the point that it saved itself from the edge of the abyss through mediation and resorting to cessation of fighting. The second war was the January coup, when the United States and the Zionist regime, thinking that the Iranian people were implementing the enemy's vision due to the economic problems imposed by them, used their mercenaries to create countless disasters and martyred more of our dear fellow citizens than in the previous war and caused a lot of damage. The third war is the war that we are now in the middle of, and on the first day of which, with tearful eyes and sad and broken hearts, we bowed farewell to the kind father of the Ummah, our great leader. May God make his respected position exalted. Also, from that day onwards, we gradually and sorrowfully bowed farewell to the other martyrs of this war, including the children of the Shajar-e-Tayyibah school in Mina, the brave and oppressed stars of the destroyer Dinar, and the rest of the nation, young and old, who passed in front of us in a caravan of light. This war took place after the enemy was disappointed with a significant popular movement in its favor, and with the illusion that if it martyred the head of the system and a number of influential military figures, it would create fear and despair in you, our dear people, and cause you to leave the arena. And in this way, it would realize the dream of dominating Iran and then disintegrating it. But you combined fasting with jihad and provided a vast defense line as wide as the country, and in this way you dealt him a confusing blow. You made him realize that he was not only dealing with missiles, drones, torpedoes, and military affairs, and that Iran's front line is much bigger than his, the enemy's humble and small mentality.
2: Across borders, across terrain, across time. Because reliability begins before the engine starts. Every load secured, every journey tracked. Moving industries forward, kilometer by kilometer. Golden Group partner with a logistics company you can trust.